ઘણો ફાયદો હોય છે, જેસાં કે સ્તનપાન કરવા શું ગર્ભાશય આપણા સામાન્ય જો આકારમાં હોય છે વો લોટ આવે છે, આર એકી સાથે જો સ્તન કેન્સર હૈ ઉનકી જોખિમ ભી કમ હોવે છે, દૂધ કા ઉત્પાદન મેં જો ઉર્જા ખર્ચ હોવે છે વા વજન કમ કરે છે આપણો, આર એકી સાથે માં અર બચ્ચા કે બીચ જો ભાવનાત્મક સંબંધ હોવે છે વો તો મજબૂત હોવે છે. તો આપણા સભી સે યુહી કહેવેલા કે શિશુને જન્મ કે એક ઘંટા કે ભીતર સ્તનપાન જરૂર દેણો, ઓર છ મહિના તક આપણાને સિર્ફ માં કો હી સ્તનપાન કરાણો. પાણી, જન્મ ગુટ્ટી, શહેદ યા ઓર ભી કાંઈ જો ઉપરી આહાર દેવે છે કોઈ તો આને મના કરણો. છ મહિના કે બાદ બચ્ચાને પૌષ્ટિક આહાર શરૂ કરા, જૈસે કે દાલ કો પાણી, દાલ કી ખીચડી, દાલ ખીચડી જો આસાની સે બચ્ચો ખા લેવે, એ સાથે માં કો જો દૂધ છે ઉ તો ચાલુ રાખણું છે. કમ સે કમ 2 સાલ તક તો માને બચ્ચા કો દૂધ પીલાણો હી હૈ, ઓર એસે જ્યાદા પીલાવો તો પૂરી બઢિયા છે. સ્તનપાન કેવલ એક માં કે હી જિમ્મેદારી કો ન બલ્કિ એક પૂરા સમાજ કો દાયિત્વ બને છે, પરિવાર કી જિમ્મેદારી બને છે. માને સહી પોષણ દેણો ઓર માનસિક શાંતિ ઓર આરામ કો માહોલ ભી દેણો આપણે ભી જિમ્મેદારી બને છે. અરે બેણિયાઓ, અબ આપણી જો બહેન છે જયહુકુમ બહેન વા આગી છે પાહુણા લેર, તો એ બી આપણાને જાણકારી દિલાવેલી, પર એસે પહેલી સુણેલા સંદેશ

ઉચ્ચ શિક્ષણ હાસિલ કર્યા અને એક પાછે એ વકાલત બી કર્યા પણ દેશ સેવા અરભાવાને દેખતા હુઆ સ્વતંત્રતા આંદોલનમાં કૂદ પડ્યા. મહાત્મા ગાંધીજીના વિચારાસું એ પ્રેરિત હોકે ગોપીનાથજી અંગ્રેજી હુકુમતરે ખિલાફ કઈ આંદોલનમાં ભાગ લ્યા ઓર દેશ કે આઝાદી ખાતર જેલ ભી ગયા પણ કદી હિંમત ન હારી. ભારત આઝાદ હો ગયો નીકે પાછે ગોપીનાથજી બરદોલોઈજી અસમરા પહેલા મુખ્યમંત્રી બન્યા ઓર મુખ્યમંત્રી રહેતા હોયા માને શિક્ષા ખેતી સડક સ્વાસ્થ્ય ઓર જન કલ્યાણ રસ્તા પે કઈ કામ કર્યા યા પે કઈ ધ્યાન દિયા. 5 અગસ્ત 1950 મેં યારો દેહાંત હો ગયો છો યાંકી સેવા અર સન્માન દેતા હું. ભારત સરકારને 1999 મેં મરણોપરાંત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન પ્રદાન કર્યો. આજરી પુણ્યતિથિ પે આપ સભ્યાને યાદ કરા અર યાં કે તહી શ્રદ્ધાંજલિ દેવા ઓર યાંકી ઈમાનદારી સાદગી દેશભક્તિ અર મહેનત અર જનતારી સેવારા ભાવને અપનાવા ઓર યાને શ્રદ્ધાંજલિ દેવા ઓર અબ ચાલા લોકગીત આડી ઓર સુનલા એક પ્યારસો લોકગીત.

શ્રોતાઓ એ લોકગીતની સાથે ઘડી ઇશારો કર ચૂકી છે કે આજ કા પણિહારી કાર્યક્રમને અહીં વિરામ ના, તો આપકી બેન્ડ તમારા હાડાને દો કાર્યક્રમ સમાપ્ત કરવા કી આજ્ઞા. રામ રામ સા.